0: કરવું, એના અનુસાર કરવું હે. હંમેશા અણમે ભી ઉન્નત ને જે પ્રમાણિત બીજ હે એનો જ આપણને ઉપયોગ કરવો હે. ઓર સંતુલિત ઉર્વરક નું પ્રબંધન આપણને અપનાવવો બહુ આવશ્યક હે. તો કિશનભાઈ આ ભી બહુ હોશી સમજીને કરવા વાળી ચીજે હે. આપણે ખેતર મેં સમય ઉપર જે ખરપતવાર હે એનું આપણને નિયંત્રણ કરી લેવું જોઈએ, ઓર કીટ નું જે નિયંત્રણ હે એ ભી સમય ઉપર કરી લેવું જોઈએ. તો આ અગર કરંગા જેમે આપણે ફસલોનું ચયન મિટ્ટી ઓર જલવાયુને અનુસાર કર, પ્રમાણિક બીજ નો ઉપયોગ કર, ઉન્નત બીજ રહેવું જોઈએ, ઉર્વરકનું ઠીક તરફથી આપણે પ્રબંધન કર, ઓર સમય ઉપર ખરપતવાર ઓર કીટનું નિયંત્રણ કર લ, તો આનાથી કે આપણને આ જે મિશ્રિત ખેતી હે એનો અચ્છો લાભ મળી શકે. તો કહેવાનો જે તાત્પર્ય હે કિશનભાઈઓ, ખરીફ મોસમ મેં બહુ ફસલી જે કૃષિ હે એને અપનાવી મેં આપણા જે કિસાન ભાઈ હે એ આપણા ખેતીના જે જોખમ હે એને કમ કરી શકે. કેમ કે આણમે અગર એક ફસલ ખરાબ થઈ જાય તો બીજી ફસલ થકી આપણને અચ્છું ઉત્પાદન મળી શકે, તો આપણે જે નુકસાન હે એની ભરપાઈ આની વજે થકી થઈ શકે. ઓર આ હે એ એક એવો કારક બને જેનમે આપણે જે આય હે યા આમદની હે ઓર ભૂમિની જે ઉત્પાદકતા હે એને બે મેં આપણ બળોતરી કરી શકે. કિસાન ભાઈઓ આ એક ટીકાઉ ને લાભકારી ખેતી હે, આને દિશામાં આપણને એ કામ કરવાની આવશ્યકતા હે. ઓર આને હિસાબથી અગર આપણે મિશ્રિત ખેતી કરેગા કિસાન ભાઈઓ, તો ખેતીનો જે જોખમ એ કમ થઈ જાગા, આપણને લાભ વધારે થાયગા, ઓર એને થકી જે આપણને આર્થિક સશક્તિકરણ કરવાનો જે આપણો ઉદ્દેશ હે એને આપણને સફળતા મળેગા. તો કિસાન ભાઈઓ દેખો, વાતે ઓર ભી કરવી હતી પર આજનો જે સમય હે એ પૂરો થઈ રહ્યો હે. કાલે કઈક નવી જાણકારી લઈને આપણે ફીર મળે. તાર તક આ પલવાજે માનજીભાઈ ને આજ્ઞા, એ આવજુ. રામ રામ, રામ રામ.
1: અભી આપને ખેતી કી બાત સુની માંગજી ભાઈ સે. યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હે. લીજી સુનિયે લોકભજન. લોકભજન હમ આપકો સુના રહે હૈ ભવનાથ વર સાથીઓ કી આવાઝ મેં.

કે ભી પ્રાઇવેટ સેક્ટરમાં કાર્ય કરી શકો અને એને હાથે હાથે ખુદનો એક વ્યવસાય ભી ઉભો કરી શકો. ખૂબ જરૂરી હૈ કે અગર આપણે કે નહીં હાથે કામ કરાયા કે અંદર વ્યવસાય કરાય એમથી કે ખુદનો વ્યવસાય ઉત્પન્ન કરો. ઘણા લોકોને ખુદ આપણે ખુદ રોજગાર આલો, અગર એટલો સફળ થઈ જાઓ તો આ એક ચીજ કૌશલ પ્રાપ્ત કરવાથી કે સંભવ રહે કે ખુદ કૌશલ પ્રાપ્ત કરો, ખુદનો વ્યવસાય ઉત્પન્ન કરો, બીજા લોકોને આપણે રોજગાર આપી શકો. યુવાઓને આ કૌશલ રોજગાર દિવસ આપણે મનાવો કે યુવા હૈ એ કૌશલ વિકાસ કરે. એના હાથે હાથે વર્તમાન સમયમાં મહિલાઓ બદલે ભી કૌશલ વિકાસ કરવો ખૂબ જરૂરી હૈ. ને વર્તમાન સમયમાં કે મહિલાઓનો ભી રોજગાર કરવો આ એનો આપણે એક જરિયો રહેવો ખૂબ જરૂરી હૈ. કે બહેને ભી પૂછતી કે કયા ભી ક્ષેત્રમાં કમ નથી, પરંતુ એક ક્ષેત્ર એવો હૈ જેમાં થોડો સો કમી આવી જાય કે એના કમી કામ જાણી પર એનો પ્રશિક્ષણ ને લઈ એનું કૌશલ વિકસિત નહીં કરે. તો ઘણી જગ્યા એવું થાય કે વર્તમાન સમયમાં મહિલાને પોષણ બરાબર મોકા નથી મળતા, યા ફિર કઈ જગ્યા કાર્ય કરી ભી નહીં તો વેતન નહીં, એને પોષણ મુકાબલે કમ વેતન પ્રાપ્ત થાય. તો આવી સ્થિતિ થી નિપટવા બદલે મહિલાઓમાં ભી કૌશલ વિકાસ કરવો ખૂબ જરૂરી હૈ. મતલબ જે ભી કાર્ય આપણે જાણી રહો યા ફિર જ્યાં ભી કાર્યમાં રૂચિ હો એને અચ્છી તરહથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરો, એને બાદ કાર્ય કરો. તો કે ભી કંપનીમાં કાર્ય કરો યા ફિર ખુદ ભી વ્યવસાય કરો તો એને અચ્છો કૌશલ પ્રાપ્ત હોગા, ખુદ અચ્છી જાણકારી રાખાંગા તો અચ્છી તરહથી વ્યવસાય ભી કરી શકાંગા, યા ફિર કઈ અચ્છી જગ્યા કાર્ય કરી શકાંગા તો એનથી વેતન ભી હૈ પોષણ બરાબર મળેગા. એને હાથે હાથે આત્મનિર્ભરતા ભી આવેગા. મહિલાઓની કૌશલ વિકાસ આત્મનિર્ભરતા બદલે ખૂબ જરૂરી હૈ. એના હાથે લૈંગિક સમાનતા બદલે ખૂબ જરૂરી હૈ. ને આર્થિક વિકાસ બદલે ને મહિલાનું સશક્તિકરણ બદલે ભી કૌશલ વિકાસ ખૂબ જરૂરી હૈ. ને આનથી એમ થાય કે મહિલાની જે પારંપરિક ભૂમિકા હૈ, મતલબ ઘરેલુ મહિલા હૈ, કામકાજી મહિલા હૈ, એક પારંપરિક ક્ષેત્રથી કે નીકળી ને કાર્ય કરી શકેંગા, એના કાર્યમાં ઉચિત સ્થાન ભી પ્રાપ્ત કરી શકેંગા ને અચ્છો વેતનનો લાભ ભી પ્રાપ્ત કરી શકેંગા. ને એવો કૌશલ હિકો જેમને રોજગાર નવા રોજગારનું સર્જન થાય બહેને.

0: ઉપયોગ જે હે એને કમ કરવાની વાત આપણે કિસાન ને દિમાગ માં હોવી જોઈએ. કેમકે આ જમીન જે હે જ્યાદા રસાયણ નો ઉપયોગ થકી જમીન ખરાબ થઈ.
1: બરસાત તો ગમે એટલી થાય તો એની સોયાબીન ના પૌધા ને એક વખત સૂકી ગયું એના બાદ કોઈ નુકસાન નથી થતું. સોયાબીન ના પૌધા ને ખાલી એક વખત જમીન થકી અંકુરિત થઈ જવું જોઈએ. એના બાદ ગમે એટલી વરસાદ થાય થી પૌધો હળે બી ને બરબાદી ને થાય. જેટલો જ્યાદા વરસાદ થાય એનો બઢિયા થાય ગઈ
0: પોતું.
1: એક વાત મારા કિશનભાઈ ને એમ કેવી છે કે આપડે ખેતી તો કરો થાય, ખેતી ના હાથે હાથે પશુપાલન આમને જરૂર કરવું જોઈએ. પશુપાલન ના એટલે કેવા ફાયદા કે જે આપડે ખેત માં જે ફસલ કરાવી એને પશુ નો જે ગૌમૂત્ર યા ગોબર યા દેશી ખાસ રહે એ આપડે ખેતર માં કામ ને આવે તો અનાવશ્યક રાસાયણિક ઉર્વરક ને અનાવશ્યક રસાયણ એના થકી આપણે બચી શકાય. તો એના થકી આપણને ઉત્પાદન બી જ્યાદા થાય, કૃષિ ઉપર લાગત બી કમ આવે, પૈસો આપણે કમ ખર્ચવો પડે અને ભૂમિની જે ઉર્વરા શક્તિ છે એ બી એની અચ્છી બની જાય. સોયાબીન ની ફસલ ને એક મારો અનુભવ બીજો કે જયારે સોયાબીન 30 દાડો નો થઈ જાય મતલબ 1 મહિના નો થઈ જાય એટલે પછી ખેતર ને આસપાસ ખેતર ના મહી દઈ ને આપડે ચિત્ર દેખવું જોઈએ એને પત્તી અમે છેદ થવા લાગી ગયા, છોટા છોટા છિદ્ર બનવા લાગી ગયા. એનો મતલબ હે કે ખેત ને ઈલી એ છોટી છોટી ઈલી એ ગજા થઈ ગઈ. એની ઈલી ને એટલે આપડે સમય ઉપર નષ્ટ નહીં કરો એ ઈલી ની સંખ્યા બી વધતી જાય ને એ ક્વોલિટી ને બી મોટી થતી જાય. એની સ્થિતિ પછી એનો એ પૌધા ની હેતી પત્તી ખાઈ જાય એ પૌધો બિલકુલ ખતમ થઈ જાય અને એનું પ્રોડક્શન આપણને કારગર તો નથી થયું. નીમ ની પત્તીઓ માં ભોજ રહે એને આપણે એના ઉપર છીડકાવ તો કુછ હદ સુધી એ કંટ્રોલ થઈ જાય અને જેથી ઈલી બિલકુલ છોટી ને પનપતી થતી અવસ્થામાં હે તો નીમ ની પત્તીઓ ના ભોજ થઈ હતી એને આપણે નષ્ટ કરી શકો. એના બાદ જે સોયાબીન મોટું થઈ જાય મહિના નું થઈ જાય એટલે એમાં ફૂલ આપવા લાગે. ફૂલ આવી ગયા એના બાદ પછી એના ઉપર કોઈ બી દવાઈ છિડકાવ થકી આપણને બચવું જોઈએ. કેમકે ફૂલ ઉપર કોઈ બી રસાયણ છિડકાવ ના થાય ફૂલ જે એ ફલી ની પરિવર્તિત ને થાય. ફૂલ આવી ગયા તો આપણે પછી એને બિલકુલ આડદડા દલદડા એને રેસ્ટ આપી દેવો જોઈએ. કોઈ બી પ્રકાર નો રસાયણ ના છિડકાવ એના ઉપર નહીં કરવાના. એને ફૂલ થકી જયારે ફલી બની જાય લગભગ 8 થી 10 દાડા જેટલો બી ફૂલ એ સબ ફલી નું પરિવર્તિત થઈ જાય. ફલી બની ગઈ ફલી બનવા બાદ પછી એના ઉપર એક વખત ઈલી નાશક રસાયણ નો છિડકાવ ફેર કરવો જોઈએ. બાકી પત્તી ને ઉપર જે ઈલી એની એ પછી જયારે એનો ફલી બને એની ફલી નરમ રહે એની નરમ ફલી ને એ છેદ કરનાર પછી ફલી ને એવો છેદ છો તો પછી એને એનો જે બીજ હોય એને ભરાય એટલે જયારે ફલી બની જાય તો એના ઉપર કીટનાશક નો એક વખત છિડકાવ આપણને છિડકાવ કરો તો આપડે મોઢું પૂરું નાક ને મોં એ પૂરી તરફ બંધ હોવું જોઈએ. કેમકે જયારે જરા સુધી એની બુંદે નાક યા મોં ને માધ્યમ થી શરીર માં જાય તો પછી રસાયણ જહેર એ કરવાનું એ આપડે પાસે ઉપર નો બુરો પ્રભાવ નાખે. બીજું ખાસ એક વાત ધ્યાન રાખવી જોઈએ જયથી વાર આપડે એ છિડકાવ કરો રસાયણ નો તો બિલકુલ ખાલી પેટ ને આવું જોઈએ. કિસાન કુછ ને કુછ ખાઈ ને પત રહે દવાઈ છિડકવા જાય એ ઘી એના

0: जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: વર્ષા જળ ને સંચયન બદલે આ એક અભિયાન હે, એની આજે ભી વર્ષાનું જે જળ આવે પાણી બારિશ થાય એની જે ભી પાણી વરસી રહ્યું હોય એનું સંચયન કરવાનો ઉદ્દેશ્ય હે। અને આપણે એ કરવું હોય કે હર ઘર હર સોસાયટી યા ફિર કે ભી આપણે વર્ક પ્લેસ મતલબ ઓફિસ વગેરે હો એ જે આ બારિશનું પાણી હે એનું હાર્વેસ્ટિંગ મતલબ સંચયન બદલે તકનીકી અપનાવી મતલબ એના બદલે જે હોજ હે યા કઈ ભી એવું તકનીક અપનાવી એના જળનું સંચયન કરવું તાકી એના જળનું આપણે બાદમાં ઉપયોગ કરી શકું। એના બાદ સહી જગત ચૂનીની શાફ્ટ બનાવીને યા વર્ષા જળનું સંચયન કરવું હોય એની હાથે હાથે જે બોરવેલ હે એને ઠીક કરાવવું હોય ને બીજું જે પારંપરિક કુવા હે બાવડી હે યા ફિર જે ભી પારંપરિક જે જળ સંસાધન હે યા સંરચના હે એનું ઇસ્તેમાલના લાયક બનાવવું હોય। માનસૂન થી કે પહેલે આણમે એમની તાલાબ મેં જલાશય મેં ગાદ હે મતલબ મલબો હે એ કાઢી ને અચ્છી તરહ થી સફાઈ કરી દે ઘેરા કરી દેવા હે તાલાબ મેં આપણે દેખો કે આસપાસ આપણે ભી ગામ મેં દેખો કે પુરાના જે પારંપરિક તાલાબ હતા કુવા હે બાવડી હે એ ઘણા લોકો કચરો નાખી દીધો ઘણી જગ્યાએ યા ફિર કયા કારણ વર્ષે ખરાબ થઈ ગયા કીચડ થઈ ગયો મેં તો એને અચ્છી તરહ થી સફાઈ કરી એને પાછા ઇસ્તેમાલ કરવા લાયક બનાવી તાકી એને વર્ષા જળનું સંચયન થઈ શકે ને એ જળ સંચયન થાય તો આપણે વર્ષો પર્યંત એના જળનો ઉપયોગ કરી શકંગા। એ જળે આપણે સાલભર કામ આવેગા એને હાથે હાથે ભૂમિગત જે જળ હે એની માત્રા ભી વધેગા। અગર આપણે એવું સિસ્ટમ એવું બનાવવા કે આ જે વર્ષા જળ હે એ ભૂમિ સુખી લે યા ફિર જે શહેરમાં હે એને ઘણી જગ્યા દેખો કે પાણી હે ભરાયેલું રહે સડકો ઉપર ભરાયેલું રહે અને બાળની સ્થિતિ શહેરમાં થઈ જાય તો આવી સ્થિતિથી બચવા બદલે એના જળની નિકાસીની વ્યવસ્થાઓ યા ફિર જળ ભૂમિને પ્રવેશ કરાય એવી વ્યવસ્થા કરી ને આપણે ભૂમિગત જળની માત્રા ભી બઢાવી શકો તાકી આપણે મિટ્ટી ભી ઉપજાઉ થા જળનું સંચયન થા એના હાથે હાથે એને જળનું સંચયન બદલે આપણે પારંપરિક જે જળ સ્ત્રોત એને ઉધારી ને પછી એને વર્ષા જળનું સંચયન કરમ। તો આ જે કેજદર એના અભિયાન હે એનો ઉદ્દેશ એ છે કે આપણે જળનું બારિશનું જે જળ હે એનો જળ સંચયનનો આપણે સંકલ્પ લો કેમકે જળ હે તો જ આપણું જીવન હે ને જળ હે તો જ આપણું કલ હે મતલબ આપણે જળ રહેગા પાણી રહેગા તો આપણાનું ભવિષ્ય બહેતર બનાવી શકંગા એટલે આણે જળનું જે સંચયન કરવું ખૂબ જરૂરી હે। હવે આ હાથનો સમય હે સ્વરા ઉપર એક અચ્છો સુગીત સાંભળો એના બાદ આપણે આગળની વાત કરું।

બહેનો, આ સરા ઉપર આપણે આટલું બઢિયા ગીત સાંભળ્યું. ગીતની પહેલાં આપણે વાત સાંભળી હતી કે આપણે વાત કરી હતી કૌશલ વિકાસને બારામાં, તો એ બી આપણે જીવનમાં ખૂબ જરૂરી છે કે કૌશલ પ્રાપ્ત કરેંગા તો આપણે અચ્છા રોજગાર પ્રાપ્ત કરી દેંગા. એની વાત

આપણે વાત કરી વર્ષા જળ સંચયન બારામાં, તો એ આજના સમયને ખૂબ આવશ્યક હૈ કે આપણે જે વર્ષાનું જળ હૈ એનું સંચયન કરો, તાકે એનો ભવિષ્યમાં આપણે ઉપયોગ કરી શકો. કેમકે પાણી રહેગા તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત હૈ. ને એને હાથે હાથે સંચયન તો કરો, અને હાથે હાથે આપણે જળની જે બરબાદી હૈ એ બી કમ કરો, જળનું જે પ્રદૂષણ કરી રહ્યો એને બી આપણે કમી લાવો, તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત હૈ. સોરા ઉપર આપણે આજે આટલી વાત કરી, વાત હજી કરવી હતી, પણ આજે સોરાનો સમય હે પૂરો થઈ ગયો. તો આસ્તરિતાબેનને આજ્ઞા આલો. રામ રામ રામ રામ.